ડો રાડાજી થારો તે સડલો રંગી દૂડો નહી બાવે થારો તે સડલો રંગી દૂડો.